અમારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે અને રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ ચૂકી છે. જીવનમાં આપણે બસ હસતા રહીએ, મુસ્કુરાતા રહીએ અને આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. બસ મધુર ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, દૈનિક ગુજરાતી ગીતોનો કાર્યક્રમ તમારા માટે અમે લઈ આવ્યા છે. ઇટ્સ ઓલરેડી 10:02, ચાલો જોડાઈ જઈએ. અને આજે છે ભાઈ બુધવારનો દિવસ, 22 તારીખ છે જુલાઈ.

હીનો 2026નું વરસ અને આજના આપણા કાર્યક્રમની સાથે ચાલો મજા માણીએ ગુજરાતી ગીતોની. ભાઈ, જીવનમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં પોતાના દુઃખને સંતાડવા શીખો, સંતાડતા શીખો. કારણ કે આપણે કહીએ ને કે આ દુનિયા બેઠી છે બસ આપણા ઘાવ પર મીઠું ચોપડવા માટે, અને આજના આપણા કાર્યક્રમમાં મધુરતાની સાથે

You're listening to RM3 Radio Manoranjan. Avo amari sathe. આવો મારી સાથે 10:20 અને આ સાથે ચાલો આપણે આગળ વધી રહ્યા છીએ અને આપણું આગલું ગીત ફિલ્મ ચણિયા ટોલીમાંથી લેવામાં આવેલું ને આ ફિલ્મમાં યશ સોની નજર આવેલા છે. કેદાર ભાર્ગવનું સંગીત નિર્દેશન અને લાજવાબ ગીતોની સાથે આવો મારી સાથે કાર્યક્રમ વચ્ચે અમે તમારી સાથે બિલકુલ સાથ આપી રહ્યા છીએ અને લાજવાબ ગીતોમાં આપણે કહીએ ને કે ખૂબ જ સરસ મધુરતા વહી રહી છે આવો મારી સાથે રેડિયો મનોરંજનના લહેર ઉપર. ભાઈ ખૂબ ફરક હોય છે જરૂરત અને જરૂરી હોવામાં. આપણે ઘણી વખત જરૂરત બની જઈએ છે લોકોની, લોકો માટે જરૂરી હોતા નથી. બટ એનીવેઝ આજના આપણા કાર્યક્રમમાં ચાલો આપણે ગીતો પણ એન્જોય કરી રહ્યા છીએ અને થોડા પ્રોડક્ટિવ બનીએ, કામ કરતાં કરતાં ગીતોને એન્જોય કરીએ અને હેલ્ધી રહેવાનો પ્રણ લઈએ. કારણ કે હેલ્ધી રહેવું એ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે આજના જીવનમાં. તમે કોઈ દિવસ પાઠ આવી રીતના કર્યા છે? ટેબલ્સ એટલે કે આપણે કહીએ ને કે પાડા, આપણે આવી રીતના યાદ કર્યા છે? આ નવા અંદાજના ટેબલ્સ એટલે કે નવા અંદાજના પાડા ચાલો યાદ કરીએ.

ભાઈ છોકરાઓ થઈ જાય ને પછી આવી રીતના એક એક બે અને બે દિની ચાર આપણે કહીએ ને કે એક રીતે આપણે પણ પાડા યાદ કરવાનો મોકો મળી જાય છે. અઘોરીનું સંગીત નિર્દેશન ઐશ્વર્યા મજુમદારનો સ્વર આવો મારી સાથે ઝૂમ ઝૂમ ગીતની સાથે આગળ વધીએ આપણા કાર્યક્રમમાં.

RM3 रेडियो रेडियो रेडियो आवो अमारी साथे 10:29 અને રત્ના આપ સૌ કોઈની સાથે છે આવો મારી સાથે કાર્યક્રમ વચ્ચે અત્યારે અહીંયા પોઈન્ટ ધ લાસ્ટ કોલ થી અમારી સાથે જોડાયા છે સીતાજી સીતાજી થેન્ક યુ સો મચ તમારા કોલ માટે ડેફિનેટલી એન્ડ તમને મન છે ગીત સાંભળવાનું મહેંદી તે વાવી લતા મંગેશકરના સ્વરમાં મુકાયેલું આ જૂનું ગીત તમારા માટે અમે ચોક્કસ ચલાવીશું એન્ડ ધીસ સોંગ ગોઝ ફોર રામ ભજન પરિવાર सोहाती परिवार एंड लक्ष्मण परिवार डेडिकेटेड बाय सीता जी पॉइंट दिलास कथी हमारी साथे तो डेफिनेटली जो तमे पण हमारी साथे कनेक्ट थवा मांगता हो इफ यू वांट टू गेट कनेक्टेड 4028070 नंबर छे फॉर रेडियो मनोरंजन एंड फॉर मैसेजेस 5250620 सो चलो मेहंदी ते वावी अ ब्यूटिफुल ब्यूटिफुल सॉन्ग फॉर सीता जी

to G2Nuagi. Javed Ali, Joy Mehta, Maulik Chauhan, Katha Patel. And our saathe shrotao anuman, manni kalpana chhe ane anubhav, e jindagi no paath chhe. ગાઈઝ આજના આપણા પ્રોગ્રામને બસ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આજનું આ છેલ્લું ગીત લંડન કે લીમડી ગીત જે ફાલ્ગુની પાઠકે ગાયું ફિલ્મ ઉમ્બ્રોમાંથી લેવામાં આવેલું એન્ડ વિથ ધીસ સોંગ આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થવા આવ્યો. આશા કરીએ કે આજનું આ ગીતનો સિલેક્શન ગીતોના સિલેક્શન તમને ગમ્યા હશે. બસ આશા એ જ કરીએ કે આજનો આ દિવસ તમારા માટે ગીતોના જેમ બિલકુલ મ્યુઝિકલ રહે, એનર્જેટિક રહે, બ્યુટિફુલ રહે. અને આ સાથે જ ફરી મળીશું કાલે સવારે 10 વાગે અહીંયા જ રેડિયો મનોરંજન પર. ટિલ ધેન તમે પોતાનું ધ્યાન રાખો. જિંદગી વ્યસ્ત છે ત્યારે જ તો જબરદસ્ત છે. ગુડ બાય, ટેક કેર, નમસ્કાર, શુભ દિવસ આપ સૌને. બીજી ફા